0: દિલીપ નારાયણ ઠાકુર
1: ભગવાન કી
2: જય,
0: માતાજી કી
1: જય, દેવપુરી ભગવાન કી
2: જય,
1: હરિઓમ.